0: શ્રોતાજનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈ રામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Stephen, what are you doing at 8 p.m. on Sunday night?
2: Well, Emma, like you, I'm tuning in to Kick Arts on Planet FM.
1: Well, who would want to miss it?
2: Kick Arts, Aotearoa's one-stop shop for all things art, entertainment, theatre, events, books and more.
1: Join us as we chat with fabulous guests, mix with some great Kiwi music and lots of laughs.
2: Kick Arts, every Sunday at 8 p.m. here on Planet FM.